नमस्कार, सुप्रभात। एफएम बैंड 102.4 मेगाहर्ट्ज़ पर विविध भारती मनोरंजन प्रसारण सेवानों आ राजकोट केन्द्र छे। आज छे द्वितीय ज्येष्ठ मासनी सुद 12 तिथि, विक्रम संवत 2082 अने 26 जून ईस्वीसन 2024। आज छे शुक्रवार। આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત, અભિવાદન। અત્યારે સવારના 5:57 થઈ છે। આપના મંગલ દિનની કામના સાથે પ્રસારણના આરંભે મંગલ સ્વર।

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: FM 102.4 મેગાહર્ટ્ઝ પર આજ વિવિધ ભારતી મનોરંજન પ્રસારણ સેવાનું રાજકોટ કેન્દ્ર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જયારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્ર ને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
2: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
3: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
2: અચ્છા.
3: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગ

0: શકતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા,
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.

આગ પછી રાજ કપૂરે ફિલ્મ બનાવી બરસાત. બરસાત બનતાની સાથે જ એવું લાગ્યું જાણે એમના ઉપર પ્રશંસાનો વરસાદ થયો હોય. આ ફિલ્મમાં નરગિસ પણ હતા અને નિમ્મી પણ હતા. આ ફિલ્મના સંગીતકાર સાવ નવા હતા. એક હતો 19 વર્ષનો યુવક અને બીજો હતો 23 વર્ષનો યુવક. એમના પિતાની થિયેટર કંપનીમાં કામ કરતા હતા બંને. બંને કમાલના સંગીતકાર હતા. કહેવાય છે ને કે હીરાની પરખ ઝવેરી જાણે અથવા તો રાજા જાણે. અહીં રાજ કપૂર તો ઝવેરી પણ હતા અને રાજા પણ. પછી કેમ ન ઓળખે સંગીતકાર શંકર જયકિશનને? વર્ષો વીતી ગયા છતાંય આપણને યાદ છે આ ફિલ્મનું ગીત હવા મેં ઉડતા જાય, મેરા લાલ દુપટ્ટા મલમલકા તથા અન્ય ગીતો. રજૂ કરીએ છીએ આ ફિલ્મનું શીર્ષક ગીત. ગીત છે આ ફિલ્મથી રાજ કપૂર સાથે જોડાયેલા ગીતકાર શૈલેન્દ્રનું. સ્વર છે લતા મંગેશકર અને સાથીદારોનું.

1951 માં રાજ કપૂરની અતિ સફળ ફિલ્મ રિલીઝ થઈ આવારા. ઉર્દુ શાયરીમાં સુગંધને આવારા કહેવાય છે. સુગંધને આવારા કહેવાય છે તો આવારાને સુગંધ કહેવાનું મન થાય છે. ખરેખર આવારાની સુગંધ ભારતની સરહદ પાર કરીને પૂર્વી યુરોપ અને સોવિયત સંઘ સુધી પહોંચી. આપણા દેશની સાથે સાથે આ દેશોમાં પણ સંગીત પ્રેમીઓ રાજ કપૂરના દીવાના થઈ ગયા અને ગાવા લાગ્યા આવારા હું. તો ચાલો આપણે પણ આ ગીત ગણગણાવીએ. ગીત છે ગીતેન્દ્ર કહી શકાય એવા ગીતકાર શૈલેન્દ્રનું, શાનદાર સંગીત છે શંકર જયકિશનનું અને માધુર્યભર્યો સ્વર છે મુકેશનું.

આવારાની કથા લખી હતી મશહૂર લેખક ખ્વાજા અહમદ અબ્બાસે. અબ્બાસજી અને રાજકપૂરનો સંગમ અતિ અનોખો અને અતિ સફળ પુરવાર થયો, કારણ કે એમના થકી ફિલ્મમાં એક અદ્ભુત સમાગમ ઉત્પન્ન થતો હતો. એક તરફથી અબ્બાસજીનું સમાજવાદી ચિંતન આવતું અને બીજી બાજુથી રાજકપૂરનો પ્રણય પ્રધાન દૃષ્ટિકોણ. પરિણામ સ્વરૂપે એમની કથામાં પ્રણય અને સમાજવાદ બંનેની ઊંડાઈ અને ઊંચાઈના દર્શન થતા આવાજ, રસ, રંગ અને સુગંધ સાથે સૃજન થયું ફિલ્મ શ્રી 420નું. ચાલો સાંભળતા જઈએ આ ફિલ્મનું પ્રણય પ્રધાન ગીત મન્નાડે અને લતા મંગેશકરના સ્વરમાં. ગીત શૈલેન્દ્રનું છે, સંગીત છે શંકર જયકિશનનું.

શ્રી 420ની સફળતા બાદ રાજ કપૂર એવી બુલંદી પર પહોંચી ગયા કે તેઓ અન્ય સક્ષમ કલાકારોને સહારો આપીને એમને આગળ વધવામાં મદદરૂપ થઈ શકે. આવનાર વર્ષોમાં એમણે આ જ રીતે પ્રતિભાશાળી દિગ્દર્શકોને અવસર આપીને ફિલ્મ બનાવી જાગતે રહો, અબ દિલ્હી દૂર નહીં અને બૂટ પોલિશ. આમાંની કોઈક સફળ થઈ, કોઈક ન થઈ. રાજ કપૂર દિગ્દર્શકના કાર્યમાં હસ્તક્ષેપ કરે કે ન કરે, પરંતુ ફિલ્મના સંગીત પર એમની નજર ચોક્કસ રહેતી. અને આપણે જોઈ શકીએ છીએ કે એ ફિલ્મ ચાલી હોય કે ન ચાલી હોય, પરંતુ એનું સંગીત ચિરસ્મરણીય છે. આમાંની એક ફિલ્મ જાગતે રહોનું ગીત રજૂ કરીએ છીએ. ગીત તો શૈલેન્દ્રનું છે, પરંતુ સંગીત છે સલીલ ચૌધરીનું અને લાલિત્યપૂર્ણ સ્વર છે લતા મંગેશકર તથા સાથીદારોનું.

પ્રક્રિયા, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન કૌશલ્ય

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી, તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: દિલ સે દિલ તક યાદગાર તરાને. પ્રતિભાશાળી કલાકારોને પ્રોત્સાહન આપવાની કડી રૂપે રાજ કપૂરે એમના કેમેરામેન રઘુ કર્માકરને જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મના દિગ્દર્શનનું દાયિત્વ સોંપ્યું. એ દિવસોમાં આચાર્ય વિનોબા ભાવેએ ડાકુઓ વચ્ચે જઈને એમને શાંતિનો સંદેશ આપ્યો હતો. વિનોબાજીના આંદોલનથી પ્રેરણા પામીને રાજ કપૂરે આ ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં ડાકુની ભૂમિકા ભજવતા પ્રાણનો પૂરતો મેકઅપ કરવા છતાંય અપેક્ષિત અસર ઉત્પન્ન નહોતી થતી. બહુ ચિંતન મનન બાદ રાજ કપૂરે અધૂરી ફિલ્મ અજંતાના કોસ્ચ્યુમમાંથી એક વિગ મંગાવીને એમાં થોડો ફેરફાર કર્યો અને પ્રાણને પહેરાવી. વિગ પહેર્યા બાદ પ્રાણ ખોંખાર ડાકુ દેખાવા લાગ્યા. આવી હતી રાજ કપૂરની કલ્પનાશીલતા અને સૃજનાત્મકતા. આ ફિલ્મના સંગીત સૃજનમાંથી આપણા દેશનો પરિચય આપતું શૈલેન્દ્રનું ગીત સાંભળીએ. સંગીત શંકર જયકિશનનું છે, મર્મભેદી સ્વર છે મુકેશનું.

સફળતાપૂર્વક ફિલ્મ નિર્માણનું નેતૃત્વ કરતા રાજ કપૂરે ઉત્તમ કલાકારોનો સંગમ રચ્યો હતો. નાયિકા રૂપે લાંબા સમય સુધી એમની ફિલ્મોમાં નરગિસ રહ્યા. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી અને શૈલેન્દ્ર, ગાયક કલાકાર રૂપે લતા મંગેશકર અને મુકેશ, અમુક સ્થાનો પર મન્ના ડે અને આશા ભોસલે. ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહેતી હૈ આરકે ફિલ્મ્સની અંતિમ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ત્યારબાદ આવી પ્રણય ત્રિકોણના રંગમાં રંગાયેલી ફિલ્મ સંગમ. સંગમના નિર્માણ વખતે રાજ કપૂરની ઈચ્છા હતી કે એમની સાથે અંદાઝ ફિલ્મના એમના કલાકાર દિલીપ કુમાર ભૂમિકા ભજવે, પરંતુ અમુક કારણોસર જ્યુબલી કુમાર રાજેન્દ્ર કુમારને લેવામાં આવ્યા. નાયિકા હતા વૈજયંતી માલા. આ ફિલ્મનું પ્રણય ત્રિકોણીય ગીત લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર અને મુકેશના સ્વરમાં, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

જીવનમાં ભૂલ તો સૌ કોઈ કરે છે, પરંતુ મોટી ભૂલ તો મોટા માણસ જ કરી શકે. રાજ કપૂરની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ મેરા નામ જોકર સફળ ન થઈ. રાજ કપૂર અત્યંત આર્થિક ભીંસમાં સપડાઈ ગયા. મોટો માણસ મુશ્કેલીમાં મુકાઈ જાય, જરા એવો પણ ડગી જાય તો એ અવસરનો લાભ લેવાની કોશિશ કરવામાં આવે છે. કોઈ દુશ્મની કરીને, કોઈ મિત્રતા જતાવીને, તો કોઈ સહાનુભૂતિ દાખવીને. પરંતુ મનુષ્યની સાચી પ્રતિભાનો પરિચય વિકટ પરિસ્થિતિમાં જ પ્રગટ થાય છે. રાજ કપૂરે નવેસરથી પોતાનું કૌશલ્ય સિદ્ધ કરવાનો સંકલ્પ કર્યો. એક નવા નાયક અને એક નવી નાયિકાને લઈને ફિલ્મ બનાવવાની દિશામાં પ્રયાણ કર્યું અને બનાવી. ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયાને લઈને સુપર ડુપર હિટ ફિલ્મ બોબી. પુત્ર રણધીર કપૂરને દિગ્દર્શન કરવાનું પ્રોત્સાહન આપીને બનાવી એક અન્ય સફળ ફિલ્મ ધરમ કરમ. સાંભળીએ રાજ કપૂર પર ફિલ્માવેલું ધરમ કરમ ફિલ્મનું ગીત. ગીત છે મજરૂ સુલતાનપુરીનું, કર્ણપ્રિય સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને સુમધુર સ્વર છે મુકેશનું.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. એક અભિનેતા જેટલો વધુ અભિનય કરતો જાય એટલો એનો અનુભવ વધે અને બીજી વાર વધુ સારી રીતે અભિનય કરે. એક ગીતકાર જેટલા વધુ ગીત લખતો જાય એટલો એનો અભ્યાસ વધે અને એને ગીત લખવામાં સરળતા આવી જાય. પરંતુ લેખક અને દિગ્દર્શક જેટલું વધુ કામ કરતા જાય એટલા એ ખાલી થતા જાય, કારણ કે એમણે દર વખતે નવી વાત કહેવાની છે અને નવી રીતે કહેવાની છે. દિગ્દર્શક તરીકે વર્ષો સુધી પોતાનું સ્થાન જાળવી રાખવું અઘરું છે. રાજ કપૂરે આ કપરું કામ કરી બતાવ્યું. તેઓ પોતાની જગ્યાએ અડગ રહ્યા અને એ પણ કઈ જગ્યા, એકદમ શિખર પર. આ શિખર પુરુષની એક શ્રેષ્ઠ ફિલ્મ પ્રેમ રોગનું ગીત સાંભળીએ. ગીત છે સંતોષ આનંદનું, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું, સ્વર છે સુરેશ વાડકરનો.

રાજ કપૂરને અનેક પુરસ્કારો તથા ઉપાધિઓથી અલંકૃત કરવામાં આવ્યા. આમાં વિશેષ છે શ્રી 420 અને જીસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર, શોમેન ઓફ ધ મિલિયનિયમનો સ્ક્રીન પુરસ્કાર, 1971માં પદ્મભૂષણની ઉપાધિ તથા 1987માં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર. કાર્યક્રમનું સમાપન કરતા રજૂ કરીએ છીએ રામ તેરી ગંગા મેલી ફિલ્મનું ગીત. ગીતકાર છે હસરત જયપુરી, સંગીતકાર છે રવિન્દ્ર જૈન અને ગાયિકા છે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણ

0: શર્મા નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મેં તો મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે.
1: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
5: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
7: कि वो हमेशा अपनी एक सहेली के साथ रहती थी. खैर, मौसम मंगड़ाइयां ले रहा था, हवाओं में ठंड थी पर भावनाओं में पर्याप्त गर्मी थी, जिसका एहसास श्रीमान एक्स को बखूबी हो रहा था.

0: ड्राइव માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
2: તો કેવું લાગે? અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
5: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો

0: કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રી કૃષ્ણને અનુભવીને શબ્દોમાં ઉતારનાર ભક્તકવિ એટલે નરસિંહ મહેતા. તેમણે શ્રીકૃષ્ણની બાળલીલા, રાસલીલા અને પ્રેમભક્તિના અનેક અમરપદો રચ્યા છે, જેમાં નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે ઉપરાંત શ્રીકૃષ્ણને સર્વવ્યાપી પરમાત્મા તરીકે રજૂ કરતી રચના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ સિવાય કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, આજની ઘડીતે રળિયામણી જળકમળ જાને છાંડીવાળા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ

જશે વગેરે અનેક રચનાઓ આજે પણ લોકોના હૃદયમાં વસે છે. મિત્રો, નરસિંહ મહેતાના એ જ કૃષ્ણ સમયના પરિવર્તન સાથે આજના કવિઓની કલમે બદલાતી લાગણીઓમાં નવી અભિવ્યક્તિ પામે છે. આવી જ લાગણી સાથે કવિ પ્રિયકાંત મણિયાર રાધાકૃષ્ણના અતૂટ પ્રેમને પ્રકૃતિના વિવિધ તત્વો દ્વારા સુંદર રીતે રજૂ કરે છે. તો સાંભળીએ આ સુંદર રચના.

મીરાબાઈ કે જેમણે પોતાનું જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કર્યું હતું, તેમની રચનાઓમાં ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે, ઉપરાંત જાગો રે અલબેલા કાના, મોર મુકુટ ધારી રે

0: કાનુડો માંગ્યો દેને રે જશોદા મૈયા, મોહન માંગ્યો દે. આ સિવાય કાનુડો કાળજાની કોર છે અને કાનુડો શું જાણે મારી પ્રીત, આ દરેક રચના તેમની પ્રેમલક્ષણા ભક્તિના હૃદય ઉદ્ગારો છે. આધુનિક સમયમાં પણ આ લાગણીને જીવંત રાખતા કવિઓમાં એક નામ છે મહેશ શાહ. હવે અમે આપની સમક્ષ જે રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ તેમાં કાન્હાની ગેરહાજરીમાં રાધા નિવેદના અને કાન્હાના મનની સ્થિતિને તેમણે ખૂબ જ સહજતાથી રજૂ કરી છે. તો સાંભળીએ આ ભાવસભર રચના.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવતા શ્રી હરીન્દ્ર દવેની અનેક રચનાઓમાં કૃષ્ણપ્રેમ ઝળકે છે. આ પૈકીની એક પ્રખ્યાત રચના છે માધવ ક્યાંય નથી મધુવનમાં, ફૂલ કહે ભમરાને ભમરો વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આ રચનામાં કવિ કૃષ્ણની ગેરહાજરીને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરે છે. આ ઉપરાંત તેમની જ એક સુંદર રચના છે નાનું સરખું ગોકુળિયું મારે વહલે વૈકુંઠ કીધું રે, ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે. હરીન્દ્ર દવે જ્યાં ખાલી પાને શબ્દ આપે છે ત્યાં સુરેશ દલાલ એમની અનુભૂતિને અલગ રંગોમાં જ રજૂ કરે છે. મોર પીછની રજાઈ ઓઢી તમે સુઓ ને શ્યામ, અમને થાય પછી આરામ. આ ઉપરાંત રાધા શોધે મોર પીછ ને શ્યામ શોધતા ઝાંઝરિયા, તેમની આ દરેક રચનાઓમાં શ્રીકૃષ્ણ આપણા રોજિંદા જીવનમાં સહજ રીતે અનુભવાય છે. તો પ્રસ્તુત છે રાધાકૃષ્ણના આધ્યાત્મિક પ્રેમને વ્યક્ત કરતી આ સુંદર રચના.

આજે આપણે જ્યારે કવિતામાં કૃષ્ણના વિવિધ સ્વરૂપોને અનુભવી રહ્યા છીએ ત્યારે આજના આ ઇન્ટરનેટ યુગમાં કૃષ્ણ દવેની વાંસલડી.com ને યાદ ન કરીએ તો કેમ ચાલે? વાંસલડી.com, મોરપીચ.com, .com, વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે ક્યાં ક્યાં નામ એમાં નાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધારીસાઈ એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? વળી ઈશુદાન ગઢવીએ કૃષ્ણને જ વિચારતા કરી મૂકે એવી બીજી રચના લખી છે, કાન તને રાધા ગમે કે ગમે મીરા. આવા જ એક ગુજરાતી સંગીત જગતના પ્રતિભાશાળી ગીતકાર અને કવિ કાંતિ અશોકે અસંખ્ય લોકપ્રિય અને સદાબહાર ગુજરાતી ગીતો લખ્યા છે, જેમાંથી કૃષ્ણ સુદામાની સ્નેહભરી મિત્રતા દર્શાવતું આ ગીત માણીએ.

વિશ્વાસ આપણા સૌના અંતરમાં કાયમ રહે તેવી કામના સાથે આજનો કાર્યક્રમ કવિતામાં કૃષ્ણ અહીં પૂરો કરીએ. આપની રેડિયો મિત્ર હિરલ માકડને રજા આપશો. નમસ્કાર.

મિત્રો, આપણે સૂરો, શબ્દો અને લાગણીઓમાં જીવંત બનેલા અનેક કવિઓની કલમે વ્યક્ત થયેલ શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપોને અનુભવ્યા. શબ્દોમાં રહેલા શ્યામનો નિવાસ